0: સુપ્રીમ કોર્ટના પાંચ નવા જજાને પદરી શપથ દિરાઈ. ન્યાયમૂર્તિ શીલ નાગુ, ન્યાયમૂર્તિ ચંદ્રશેખર, ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા અને ન્યાયમૂર્તિ અરૂણ પલ્લી સાગે આલા વકીલ વી મોહનાને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ રી સિફારિશ પાછળ કેન્દ્ર રી મંજૂરીઓ શપથ દિરાઈ છી. કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ સોશિયલ મીડિયા પોસ્ટ રેઝરીએ આ જાણકારી દીની. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુણ રહ્યા હો. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા યાની આભા આઈડી બનાવવાના મામલામાં રાજસ્થાન દેશમાં દૂજી ઠોળ માથે આગ્યો હૈ. રાજ્યમાં હાલ તાઇ 7,19,00,000 બત્તી આભા આઈડી બનાતી રીચી હૈ. આભા આઈડી કિણી રહેવાસી રા સ્વાસ્થ્ય રો રેકોર્ડ હિફાજત રાખણ રો ડિજિટલ જરિયો હૈ. 14 અંક વાળી ઈ યુનિક હેલ્થ આઈડી જૂની બીમારીયા જાંચ રપટ અર દવાઈયા રો બ્યોરો રાખ્યો જાવે હૈ, જીણુ જરૂરત પડ્યા ડોક્ટર મરીજ રી સ્વાસ્થ્ય રી લારલી જાણકારી આસાની હાસિલ કર સકે હૈ. કેન્દ્ર સરકાર ખેત બચાવ અભિયાન રા તેત જોધપુર રા કૃષિ વિશ્વવિદ્યાલયમાં મિટ્ટી અર પાણી રી જાંચ સારું પ્રયોગશાલા શરૂ કીની હૈ. વિશ્વવિદ્યાલયના કુલગુરુ પ્રોફેસર વીરેન્દ્ર સિંહ જૈતાવત બતાયો કે એણુ મિટ્ટીરા પોષક તત્વ અર પાણત સારું પાણી રી ગુણવત્તા રી પરખ કરી જાવેલા, જીણરી જાંચ રપટરા મુજબ કિસાનાને વૈજ્ઞાનિક રાય દી જાવેલા. 14 માનકા માથે કરી જવણ વાળી ઈ જાંચ કિસાનાને સહી તાદાદમાં ખાદ લેવણમાં મદદ મિલેલા. ખેત બચાવ અભિયાન રા તેત ભીલવાડામાં કિસાન ગોષ્ઠી રાખી છી. ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો બીકાનેરમાં એક પટવારીને 50,000 રૂપિયાની ઘૂસ લેતા થકા પકડ લીનો. વા માથે ખાતારા બંટવારા રી એવજમાં 1,00,000 રૂપિયાની ઘૂસ લેવણ અર ઘૂસરી પહેલી કિસ્ત રા તોર આ રકમ લેવણ રો આરોપ હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ જયપુરમાં સ્વચ્છ ભારત મિશન શહેરી રા કામકાજ રો જાયજો લીનો. અહેલકારા સાગર મીટીંગમાં વે સાફ સફાઈ રા કામમાં જનતારી ભાગીદારીને મજબૂત બનાવણ રા હુકમ દીના. મુખ્ય સચિવ કહ્યો કે ન્યારા ન્યારા શહેરી નિકાયાને એક દૂજા રા કામ કરણ રા બહેતરીન તરીકા અર નુઆ કામારી જાણકારી દેવણી ચૈચે. રબે મોસમ રાજ્યના ઘણખર હલકામાં આંધી બારિશ બીચે પારો સામાન્ય 5 ડિગ્રી સેલ્સિયસ તાઈ ઉતર ગયો હૈ. અંધળ અર જોરદાર બાયરો બાજણ રે કારણ કઈ ઠોણા નુકસાન રી શંકા હૈ. માણા જેસલમેર ખબર નવીસ બતાયો કે વઠે કાલ રાત આયા અંધળ રે કારણ કઈ ઠોણા બિજલી રી પૂર્તિ ઠપ વેગી.
1: ગ્રામીણ ઇલાકો મે આંધી તૂફાન ઓર બારિશ સે વિદ્યુત તંત્ર બુરી તરહ પ્રભાવિત હુઆ હૈ. જિલ્લે મેં 1500 સે અધિક બિજલી કે પોલ ગિર ગયે, જિસકી વજહ સે કરીબ 400 સે અધિક ગાંવ ઓર ડાણિયોં કી બિજલી કી સપ્લાઈ બાધિત હો ગઈ હૈ. વિભાગ કી ટીમે મોકે પર પહોંચ કર યુદ્ધ સ્તર પર મરમત કાર્ય મેં જુટી હૈ તથા ક્ષતિગ્રસ્ત લાઇનો કો દુરુસ્ત કરને કા કાર્ય તીવ્ર ગતિ સે જારી હૈ. ખેતો મેં લગી સોલર પ્લેટો કો ભી ભારી નુકસાન કે સમાચાર હૈ. વહી જિલ્લે મેં વન સંપદા કે સાથ સમ સ્થિત રિઝોર્ટ મેં ભી ભારી નુકસાન હુઆ હૈ. મનીષ વ્યાસ, આકાશવાણી સમાચાર, જૈસલમેર.
0: मौसम विभाग आज जयपुर, अजमेर, बीकानेर, जोधपुर, कोटा और भरतपुर संभाग रा कुछ हल्का माए बादलहारी गाज सागे बिरखा वेवन और कठे कठे ओला पड़बारा आसार जताया है. महकमारा मुजब काल और 4 जून नई बीकानेर, जयपुर, जोधपुर, भरतपुर, अजमेर, उदयपुर और कोटा संभाग माए कठे कठे आंधी बारिश माए ओजू बढ़ोतरी री संभावना है. ઈ દોરાન કઠે કઠે તેજ અંધળ સાગે બિરખા વેવણ રી સંભાવના હૈ. મોસમ મહેકમારા મુજબ આંધી બારિશ ને કારણ આવતા સપ્તાહમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસ નીચે રહેવણ રા આસાર હૈ. પ્રદેશમાં અપરાધારી રોકથામ અસામાજિક તત્વા માથે લગામ લગાવણ અર યાતાયાત નિયમારી પાલના તે કરણ સારું નાકાબંદી અભિયાન ચલાઈ ચ્યો. પોલીસ રા અતિરિક્ત મહાનિદેશક વી કે સિંઘ બતાયો કે કાલ ચલાઈ જ્યા ઈ અભિયાન રા તેત 74,000 બત્તી ગાડિયા ની જાંચ કર 15,000 બત્તા ચાલાન કાટી જ્યા. દેશ રી 42 બહેતરીન પંચાયતાને કાલ નઈ દિલ્હી માં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 નવાસી ચાવેલા. કાર્યક્રમમાં 34 ગ્રામ પંચાયતાને દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર हर आठ

0: પંચાયતાને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર દેર નવાજી જવેલા. નવાજી જવાનવાળી પંચાયતની ઓરું મારા કામકાજના તરીકાની જાણકારી દી જવેલા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2026 સારું 31 જુલાઈ તાઈ ઓનલાઈન તરીકા અરજીયા દી જા શકે હે. ઓ ઇનામ વીરતા, વિજ્ઞાન, પર્યાવરણ, સમાજસેવા, હરકલા સમેત ન્યારા ન્યારા હલકામાં બહેતરીન ઉપલબ્ધિયા હાસિલ કરવાવાળા બચ્ચાને દિયો જાવે હે. પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 4-8 જૂન તાઈ અહેમદાબાદમાં રાખી જાવેલા. અમેરિકારો યોગા એથલીટ દલી ઇણમાં સામેલ ભયેલા. અમેરિકી યોગા એસોસિએશન અર USISF રા સંસ્થાપક અર અધ્યક્ષ બલવિંદર સિંઘ 11 સદસ્યવાળા અમેરિકી દલ રી અગવાઈ કરેલા. મહિલા ક્રિકેટમાં ભારત અર ઇંગ્લેન્ડ વિચે મોજુદા સિરીઝ રો ત્રીજો અર આખરી T20 મેચ આજ રાત 11 વજા શરૂ ભયેલા. ઓ મેચ ઇંગ્લેન્ડ રા ટોન્ટનમાં ભયેલા. ભારત યસ્તિકા ભાટિયા અર જેમીમા રોડ્રિક્સ રા અર્ધશતકારી બદૌલત સિરીઝ રો પહેલો મુકાબલો 38 રનનું જીત્યો હો, જતકે દૂજા મેચમાં ઇંગ્લેન્ડ ને 26 રનનું જીત મિલી હી. આખિરમાં ખાસ સમાચાર એક ફેરુ સુનલી રહો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નૌજવાનાના દેશની તાકત, ઉમેદ અર ઉજળા ભવિષ્યની નિશાણી બતાયા. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અર રસોઈ ગેસ જરૂરી તાદાદમાં મોજૂદ, પૂરતી સામાન્ય. મુખ્ય સચિવ હાલાત રો જાયઝો લીનો. રાજસ્થાન 7,19,32 આભા આઈડી બનાર, દેશમાં દૂજા પાયદાનમાં થપુ ગયો. અર પ્રદેશમાં આંધી બારીશ કારણ આવતા સપ્તાહમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસ નીચે રહેવણ રા આસાર. ઇસાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો ભ્યો. માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 વજા હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
1: હમ આકાશવાણી જોધપુર કે સૂર્યનગરી ચેનલ સે બોલ રહે હૈ. મીડિયમ વેવ 564.97 મીટર યાને 531 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત હૈ કાર્યક્રમ ચોપાળ.

0: રામ રામ
1: રામ રામ રામ ઈ તો ઉતાવળ કોણ હે રે કઈ એડો
0: ઉતાવળ તો પછી અમે અંધિરાન દિન હે જોકો કેની ટાઈમ વરસાદ આવશે
1: કે તો આમ ભાટકડી ઓડાળી ઓડી હે
0: ઓડાળી ઓડી હે તો કઈ નવલોબા દેખો લારે પૂરો હે ન્યુ ને કાલે અંધી આઈ જોકો કે નવલોબા રે તો કોઈ ઉપર હાવે પતરા ને હતરા ને હેંગ ઉડગા ને કે નુકસાન ઘણો યો
1: તો એડા હે ભાઈ કે કોણ દેખો કુદરત સે આડ નાડો તો આદરી જી કોણ કમરી એમ આવરો કોણ હે તડો ટી નેડો આવરો
0: તો મેં હું નરેશ
1: ઓ ઠીક ઠીક નરેશ ભાઈ
0: હા નવલો બા
1: ના નો હો જો સરેશ માં ઘણો સરતો નામ ગયા જી કો સરેશ રે હાથ ધાર નામ મને યાદ હે મત ભાઈ કહેતા સરેશ માં ચડતો મે નરેશ કરા
0: ઓ
1: મને મારી એક વાત યાદ રહે
0: તો નો ફેલા હા ના ના હાજર નવલો બા પાંચ હાથ ભર રહે તો
1: જને બડો ઘણો હો રે કઠી બાંધ્યું રાત તો તો રેવ તો કોણ ટેક લા નાવ તો ભાઈ લા દોર તો અટી અટી મે કે ભાઈ ને હે કહું પણ વાત કે કોણ ભાઈ દેખે કે ટાબર મે તો ચંચલતા વહી હે અર ભાઈ હેંગે જો કે ની હગરી મીઠી લાગે રે.